0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station. आवो हमारी साथे साथे This is my only favorite station. Playing the best songs on the radio.
1: RM3 Manoranjan Radio.
3: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે. રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયો હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે સોમવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 18મી મે અને સ્ટુડિયોની કલ્યાણમાં 10:01 થઈ ગયા.

રહી છે. કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ બે શબ્દોની જ્યારે આપણે વાત કરીએ, મુખ અને સુખ, અરીસામાં આપણે મુખ અને સંસારમાં સુખ હોતું નથી, બસ દેખાય છે. એટલે કે જ્યારે આપણે અરીસાની સામે આપણે ઊભા હોઈએ છીએ ત્યારે આપણને આપણું મુખ એટલે કે ચહેરો દેખાય છે અને સંસારમાં સુખ હોતું નથી, બસ દેખાતું હોય છે. એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ તો ભાઈ કહેવાય ને કે ભાઈ ગાંઠ અને રસ, જ્યારે શેરડીની વાત કરીએ તો ભાઈ શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે ને ત્યાં રસ નથી હોતો, અને જ્યાં રસ હોય છે ત્યાં ગાંઠ નથી હોતી ને. જીવન પણ કંઈક આવું જ હોય છે ને. આજે સોમવારનો દિવસ છે તો સુંદર મજાનો આપણે એક ભજન લઈ લઈએ ભોલેનાથના ચરણોમાં હેમંત ચૌહાણના અવાજમાં લેવામાં આવેલું.

સ્ટુડિયો નિગલેરમાં 10:10 થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ ભાઈ આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારે અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. ને આપણે કહીએ તો ભાઈ પુરુષોત્તમ માસ, અધિક માસ કે મલ માસ, આજે માસ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. પુરુષોત્તમ માસનો આજે બીજો દિવસ છે ને કહેવાય છે ને કે પુરુષોત્તમ માસ 3 વર્ષ પછી આવે છે. તો એની સાથે એક સુંદર મજાનું એક ગીત લઈ લઈ ભાઈ આશી દેસાઈના અવાજમાં લેવામાં આવેલું તમારા માટે સ્પેશિયલ.

તમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને આજે મેં તમારા માટે થોડા જૂના ગીતોનું કલેક્શન લઈને આવ્યા છે, થોડા જૂના ગરબા ને થોડા જૂના ગીતો. તો કહેવાય છે ને કે ભાઈ ક્યારેક થાકી જવું ખરાબ નથી, ને ખરાબ ત્યારે છે ભાઈ જ્યારે આપણે પોતાને જ ઓછું સમજવા લાગીએ છીએ. ને તમે આજે જે સંઘર્ષ કરો છો એ 4 કલાક પછી તમારી સાથે ભાઈ મોટી તાકાત બને છે ને. એટલે વિશ્વાસ રાખો, સારો સમય આવશે ને. એને થોડો આવે છે પણ થોડો મોડોથી આવે છે ને, પણ આવે તો જરૂરથી છે. એટલે કહેવાય ને કે ભાઈ ક્યારેય થાકી ના જવો, કારણ કે કહેવાય છે ને ખરાબ ત્યારે છે જ્યારે આપણે પોતાને ઓછો સમજીએ છીએ. પણ સાંજે જે આજે જે સંઘર્ષ કરે છે ને એનો સારો સમય આવે છે, પણ થોડો મોડેથી આવે છે પણ જરૂરથી આવે છે. એની સાથે એક સુંદર મજાનો એક ગરબો લઈ લઈએ, સખીરે એલ્બમમાંથી લેવામાં આવેલો સુજિત આપુના અવાજમાં ઓન યોર વે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલેરમાં 10:30 થઈ ગઈ છે. તો આપણે કહીએ છીએ ને કે ભાઈ જ્યારે આપણે કદરની વાત કરીએ, કિંમત અને કદર એ જ કરી શકે છે જેની પાસે કોઈ એક હોય. બાકી જેની પાસે ઘણા બધા હોય છે ને એને ભાઈ કિંમતની ક્યાં ખબર હોય છે. એટલે કહેવાય ને કે કિંમત અને કદર એ જ વ્યક્તિ કરી શકે છે જેની પાસે એક હોય, પણ જેની જે વ્યક્તિની પાસે ઘણું બધું હોય છે, ઘણું ચીજ હોય છે ને એ કિંમત ના કરી શકે. એની સાથે ગુજરાતી કાર્યક્રમનો સુંદર મજાનો આગલો ગીત લઈ લે સતીશ બારોટના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

ચોક્કસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા ભાઈ આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને અમે આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને તમારા માટે આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું, લતા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.